શેર સિંગ કને સાથિયા દે સ્વરાચ એથી ભજન સંધ્યા કાર્યક્રમ દી અંતિમ પ્રસ્તુતિ એસી ભજના સોગી આજ દા કાર્યક્રમ એથી લગીરા સંપન્ન હોણા।